0: lamsa gala gyan chale jin go zo do ba ti gala ge ti ka de so de chala da ta da gala ge kon sum sum pa me ge ta chala ma bu ji gala la sha ur ba ti ten ze sham zu ka ji le zo ya ge ka de so de tam bu ge gala ki ran ge sam lu zo ur ba gon ba ti ka de na
1: nga ra mo ne cha sha be ne ta ji ge shin bian ne tun jo bu ji sun de yun den si na gen ji to lu ji ge 강에 망고 제 용기들이 인행하래 선주르다 지내딩한 저 배배무이디 하나 콜로큐간 직수스 다고르지 접제마 게라제 수행미다 니네 아니 이게 사지디 딱딱 거라 니만게 소리 들발 안티 내주순데다 다 조신다고 미우메 나영원의 자산에 교초보다는 배디 사지다 강글로 레스루시 나라비네 죽들이 막 즉 선배 나고 가서를 깨면서 그때 평유스민도 아산 근데 지금 상담 이제 안티 오늘 좀 뒤쪽 샵을 쏴봐 전체 소스 죽고 쏠 쏴봐 응 소스 뒤바 지기 내다이나 근지 돌 자기는 야르도야다 근지 돌 몽구시 도들이 이내다티 쉽지 말해서 주단 님구스민도 아산 이제 아니 루지 신지게 이게 단지 샴데칸디 쇠 멍시디다 밤에 가서 그래 쉬셔서 그래 밤에 지제베 쇼딘주에다 니네는 저 다 배우겠디 물로겠디 다 쉰지 봤으나 딘데치 단데 나데다 봤자 먹고 제비 딘데 또 나지겐디 미세스케 메바 니네 다 벤처장 우이글로 교원에 차샤비네 개용기 니만에 다 봤던 로침부 유바 어 딘데기 로키티 유츠다다 딘데 좀비네 당한서 세트리게 고치베 제제 즉 미세스 마라네 나치마 모호발라네 지네 로큐간네 유브다 니네다 로춘조돌 오냐마 그네 딘데지 유브다 벨 온 딘데 존샤세 지기 그 즉 가스토에 유브다 로춘체스 유 딘데 뮤제 센다 제빈스 당한주 단데 베베 응우기 그래 루큐티고는 셰비네 먼저 중화 미리 응급중가 좀 난게 아니 딜루큐기 나가지레스
2: 나스가
0: 단데 그나게 상대 칸나로리아지 상상적 그 잘라드게 응글라처럼 그 밤에 집제 상대도 푸베야 신베 그나게 지 응글로 님바다 근데 양토르스라 페뉴기 베페가 사실까
1: 나라오네 차차네 tiba lo chunju kundu ne chi ne mungi chigi tindel tona jeba masebe mashuku ne chala ta tiba nyingbe rita ta ta tiba chigi sonong la chi zine ne manju tiba chigi mirigi kechinde me chala tsamulo lo kabari chi che chunju kundu ne tindel ta bagi na koza yebe shugo tiba legme tu tiba kyam pa chi chi chi an chala tu tu tsu nyu me she tanrifu tu chala pa naga chi tsu nyu me Diwaya kyanga taa yige, mi di ngulo shamdiyo kanti tsuwe chochin raane, taa nganzu gena tsamulol kore kanyo yu, gena tsamulol kore kyabche, chi ne nganzu pepe dibaake nguyugi, tangwe monshi ya ushira yu omarwaal, ane dinde me duidamba kanya shibu chayachi za taa kaksogore, o nguyudi tsu nyabi na di lukyu kandrayi na penchashin di, rodandu lu kandrayi na santinel kanga mangu chayi, taa yine le, nyengu ne chayabi na taa dwaa, nyōsōng chīyā tā tīndā kuwa nā mōngu chīgī pātsu kīchī shīyā tā chikār sūgurā nyōgā tsūngā sīyā tīndā mōngu tū diwāyā kiāngā tā ndā ngā chū kiānāngā yīngū yīngbē tā kā sūgurā kō sānyā kāgū ngū yō rā tīndā chī mōngu chīyā tā ngā rē rō rā tī tō tī tā mōng shī tī chī kū rōp tā rā tī rū tū tā tā tō tī kā rā sī nī chī nī tā yir tā kā nā mā sasha kya tsangu di ma chum dinde kane kange shibu tegis nini da di lukyu kane ma she da kanchu tolo dan dine paane chibi yar dunwen da dine dine ma ka sugule nui di diru kati yume gane gane kati yume dike kanglo da chik ma cha tsangu chi suwa yinsi mi tsiso lukya ayo marbal da nga re miyure de da lo ngane chui boru na lo da ka sugule anzu yugi na le bebe ngui chigu minpa kenangke ngui ngame ngui tete mungu yue la manzu dante yegina yuebde mima shokor sakumarwe digel chasha na dante rinpura de rinpunga tse le te awarwa